નવરાત્રી આવી રહી છે અને પછી તરત દિવાળી આવશે, તો આપણે શોપિંગ કરવાનું કે નહીં? નવરાત્રી માટે ચણિયા ચોલી અને દિવાળી માટે ઓફકોર્સ

નવરાત્રી આવી છે તો ઓફકોર્સ રમવાનું છે, રાઈટ? અને નવરાત્રીમાં રમવા માટે ચણિયા ચોલી તો જોઈએ કે નહીં નવા? અને એ પછી તરત દિવાળી આવે છે તો દિવાળી માટે નવી સાડીઓ જોઈએ કે નહીં? ઓફકોર્સ, સો ગેટ રેડી ફોર ધ ફેસ્ટિવ સીઝન વિથ ધ UUF પોપઅપ શો, દિવાળી એન્ડ નવરાત્રી એડિશન, હેપનિંગ ફ્રોમ 2nd to 4th October, 10 AM ટુ 7:30 PM એટ ચંદ્રામી હોલ, ઓશવાલ સેન્ટર, Nairobi. Discover an exclusive curated collection from international and local vendors, bringing you the finest fashion, jewelry and festive essentials. So all you need to do is be there, and you can do all your Navratri and Diwali shopping. And of course, East FM is going to be there. Stay tuned.

0: અરે અરે અરે, આ ફક્ત શો નથી, આ તો ગુજરાતનો અંદાજ છે. એ હાલો, કમલ કંટારિયાની સાથે ઇસ્ટ એફએમ પર.
1: ઇસ્ટ એફએમ, કેન્યાઝ પ્રીમિયર એશિયન મિક્સ.
2: Trendsetters set the standard. Everyone else simply follows. This season, the biggest name in high fashion is redefining festive elegance. UUF Labels, Africa's premier fashion icon, invites you to the ultimate shopping experience, the UUF Diwali and Navratri pop-up show. Experience true luxury from October 2nd to 4th, 10 a.m. to 7:30 p.m. at Chand Ramji Hall, Oshwal Center, Nairobi. Why settle for ordinary when you can drape yourself in extraordinary? Shop exclusive, show-stopping collections from elite global designers, fine jewelers, and luxury lifestyle brands. Sponsored by Elgon Kenya and Rex Automobiles. Media partners, East FM. Set the trend with UUF Labels this October.
0: અરે અરે અરે, હજુ બાકી છે. આખી એક કલાક, 60 મિનિટ, અરે ભાઈ 3600 સેકન્ડ. ગુજરાતી જલસો, ગુજરાતનો રંગ. એ હાલો, કમલ કંટારિયાની સાથે ઇસ્ટ એફએમ પર.
1: ઇસ્ટ એફએમ, કેન્યાઝ પ્રીમિયર એશિયન મિક્સ.
0: અરે અરે અરે, હજુ બાકી છે. આખી એક કલાક, 60 મિનિટ, અરે ભાઈ 3600 સેકન્ડ. ગુજરાતી જલસો, ગુજરાતનો રંગ. એ હાલો, કમલ કંટારિયાની સાથે ઇસ્ટ એફએમ પર.

મને લાગે છે કે આજે જરાક મારથી કોઈ રિસાઈ ગયું હતું, એટલે જરાક હું રિસાઈ ગઈ હતી ને કઈ બોલતી નથી, પણ હવે પાછી આવી ગઈ છું. ઓન ધ ગુજરાતી શો, એ હાલો, ઓનલી ઓન ઈસ્ટ એફએમ, કેન્યાનો નંબર વન અને સર્વોત્તમ એશિયન મિક્સ. તો મેં સવાલ કરેલો કે એક તાલિયાના વાળ કાપતા 2 મિનિટ થાય તો 5ના વાળ કાપતા કેટલી વાર લાગે, અને મને 2-3 જવાબો આવ્યા છે અને બધા સાચા જ છે. બોલો, આ મગજનું દહીં કરી નાખે એવો સવાલ હતો, પણ જવાબ બધા સાચા છે કે તાલિયાને વાળ હોય કોઈ દિવસ. અને મગજનું દહીં જો કરતા શીખવું હોય ને તો ગુજરાતીઓ જ કરી શકે. તો મને મારો કોન્ટેક્ટ કરજો પ્લીઝ, હું તમને બધા એવા આપીશ કે જેથી તમારા મગજની, હું તમને કહું ને કે આમ ભૂક્કો બોલી જશે તમારા મગજનો. પર એનીવેઝ, ચાય તો મને લાગે છે આજે ચાય તો રહેવા દેવી પડશે, અને એની સાથે સાથે ચર્ચા પણ રહેવા દેવી પડશે, કારણ કે મારે કહેવું પડશે ટાટા ગુડ બાય.

અને મને 100% ખાતરી છે કે UUF લેબલનો જે પોપઅપ શો છે એમાં પાટણના પટોળા તો હશે જ. તો તમારે ડેફિનેટલી આ પોપઅપ શો મિસ નથી કરવાનો, કારણ કે તેમાં તમને ચણિયાચોલી પણ મળી રહેશે અને પટોળા બાંધણી બધી જાતની સાડીઓ પણ મળી રહેશે. અને બસ તમારે જવાનું છે ચંદ્રામી હોલ 2nd to 4th October, 10 વાગ્યાથી શરૂ થાય છે 7:30 સુધી. સો ગેટ યોર નવરાત્રી એન્ડ દિવાળી શોપિંગ ડન વિથ UUF અને કોઈ પણ હિસાબે આ મિસ ના કરતા.